એટલે સામુદાયિક અફીમ ભાઈ થપલો સાથ મેં ગયા બાટો હું ભદ્રપ સાલ સાહેબ કોટ આજે વિક્રમ સંબત 2083 સાલ આશ્વિન શુક્લ પક્ષે સન 2026 ઓક્ટોબર 12 તારીખ આશ્વિન 26 ગતિ સોમવાર દ્વિતીય તિથિ અવ સ્તુતિ કરો આયુ દ્રોણ કુમાર કૈસરિયા સાક્ષેણ કલ્પ ભારી.